આકાશવાણી કટક. આજે શુક્રવાર 1948 શકાબ્દ જ્યેષ્ઠ પ્રથમ દિન ઇંગ્રજી 2026 મસીહા મે માસર 22 તારીખ. સમય વર્તમાન સ્ટુડિયો ઘડીને 5:58:35. કાર્યક્રમ આમ કેન્દ્રરૂ પ્રચારિત હોય 308.6 મીટર તથા 9.75 કિલોહર્ટ્ઝ જોગે. ଆମର ଅଗଣିତ ପ୍ରିୟ ଶ୍ରୋତା ବନ୍ଧୁମାନଙ୍କୁ ପ୍ରଭାତୀ ଅଭିବାଦନ ଜଣାଇ ଆରମ୍ଭ କରୁଛୁ ଆଜିର ଅଧିବେଶନ. ଏହି ପ୍ରସାରଣ ଡିଟିଏଚ୍ ଏବଂ ଲାଇଭ୍ ଷ୍ଟ୍ରିମିଂ ଆପ୍ ଯୋଗେ ମଧ୍ୟ ପ୍ରଚାରିତ ହେଉଛି.

0: છાઉ મારી દેવા રાગોનું સાવધાન રહું.
1: મૂળ કરું છું ઓડિયા સિનેમા ગીતર કાર્યક્રમ પહેલા સુનમા સિનેમા તુ કહીબુ ના મુર ઇ ગીત ગાઈછન ગુડલી રથ આઉ તપુ મિશ્ર ગીત લેખીછન સંજય મહાકુડ સંગીત થી સજીછન ગુડલી રથ.